0: નો એ સુંદર શીખીતાંશ આવિષ્કાર આમી સજેત રેનબો સાંજિષ્ટ યા કરવેત ઈશાનો ભાયર ખરનીસ મળબ સામખે દાટું આયલા માતેચો વાસ સગળીકડે દળવળલા ઈશ્ટાનો તુમચ્યા યાદીચી દારા તુમી ઉગળાત આજ ફક્ત ગીતાંચી બારીશ આણિ તી સુદ્ધા રેનબો સાંજ હે કરવેત
1: ખિડકી તો વિરાઉન પહાત બગ મજી આઠવણ યેતો હાથ લાંબવ તળહાતાંવર ઝેલ પાવસાચ પાણી કિવલસ તળ પીઉન ટાક બગ મજી આઠવણ વારાને ઉડનારે પાવસાચે થેંબ ચહેરાવર ઘે ડોળે મિટુન ઘે તલ્લીન હો નાહીત જાણવલ કાહી તર બાહેર પર સમુદ્રાવર ગે તો ઉધાણલેલા અસેલચ પાણ્યાત પાય બુડવું ઉભી રહા વાળું સરકેલ પાયા ખા બગ મજે આઠવણ યેતી કા મગ ચાલુલા પાવસાચ્યા અગણીત સોયા ટોચુન ઘે ચાલત રહા પાઉસ થાંબે પર્યંત તો થાંબનાર નાહીચ શેવટી ઘરી સાડી બદલું નકોસ કેસ પૂસું નકોસ પુન્હા ત્યાચ ખિડકીતીએ આતા નવર્યાચી વાટ પર બગ મજે આઠવણ યેતે કા દારાવર બેલ વાજે દારૂ ઘર નવરા સિંહ ત્યાચ્યા હાતાતલી બેગ ઘે રેનકોટ તો સ્વતાચ કાઢી તો વિચારીલ તુલા તુઝા ભેજણ્યાચં કારણ તુમ્હણ ઘર ગળતંય મગ ચાહ કર તુહી ઘે તો ઉઠુન પંકજ ઉધાસ લાવીલ તું તો બંધ કર કિશોરીચં સહેલા રે લાવ બગ મજે આઠવણ યેતે કા મગ રાત્ર હોઈ તો તુલા કુશીત ઘેઈલ મણેલ તું મલા આવડતેસ પણ તુહી તસચ મણ વિજાંચા કડકડાટ હોઈલ ઢગાંચા ગડગડાટ હોઈલ તો ત્યા કુશીવર વળેલ ત્યાચ્યા પાઠમોર્યા શરીરાકડે બગ બગ મજે આઠવણ યેતે કા યાનંતર સતાડ ડોળ્યા

આપણા એક ગીતા ગુબાગદિયા સોનિયા સિરસા રાજ્ય મોક તુજો કિતલા શિલોન હે ગીતા ભેટેતા સ્પેશિયલી ટુ એમી વિક્ટોરિયા ફ્રેનવિયા બ્લાન્ચ અનિતા અમિત જોશુઆ કેનેરી રુએ આની મજા ખાતે થેન્ક યુ લુઈસ ફ્રોમ તાલીગાવ. સો લુઈસ બાબ તુજે આવડીચે હે ગીત સોનિયા સિરસા રાજ્ય આવાજાત.